ખાલિતં ઐફતરી હૂરુલ આઈનું એ સ્વર્ગે તવ ગાવે એવરંગે ખુરિંગ ઇન્સ યકુએસ આદિ જિન યકુએસ એ ખંબલું ગા બીહી ફૈનુએ.